0: रेडियो स्टेशन 90.8 FM टांट्या भील रोज हांजे 6-8 वागे आपड़ी समस्या अने आपड़ो समाधान आपू रोज करहूं वातें खेती ना बारा मा अने कमाई ना बारा मा एत्रे हमलता रेजो टांट्या भील नो रेडियो स्टेशन 90.8 FM
1: ભાવના આપણ હંગલા ભાઈઓનું ઘણું ઘણું સ્વાગત કરીએ છીએ આપણા ઝાબુઆના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટેન્ટાવિલ 90.8 FM

0: પઢંગલા ભાઈઓનો ઘણું ઘણું સ્વાગત કરીએ છીએ આપણા ઝાબુઆના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યાવેલ 90.8 એફએમ ઝાબુઆની આવાજ પર.
1: राष्ट्रीय शैक्षिक अनुसंधान एवं प्रशिक्षण परिषद के केंद्रीय शैक्षिक प्रौद्योगिकी संस्थान द्वारा प्रस्तुत है बाल गीत. सबसे पहले सुनिए ये गीत. शीर्षक है बुलबुल बुल.

મારી બોલો આપણા હકની લડાઈ છે, આપણા હકની લડાઈ લડવા માટે ગામે ગામથી મારા ભાઈઓ, મારી બોલો, મારા કાકા, મારી કાકી,